0: மந்தாரம் வித் தரங்கா.
1: மேனக்கு சஹால் பை அண்ட் வின் தரங்கேன் மகாரகம ஆபிகோ சுபர்வித்தின் மேனக்கு சஹால் மிலதிகாத் காமரியா காசியா மகாத்மிய ஸ்மார்ட் டிவி எக்கக் ஜெயகிரகணிய கரேத் மேனக்கு சஹால் மிலதிகேன ஒபத் ஜெயகிரகக்கே குவன்ன
2: மாராந்திக டெங்கு மதுரவன்கின் ஆரக்ஷாவட்ட பெங்கிரி அடங்கு சித்தாலேப்ப மொசவே ஸ்ப்ரே சியட சியக் ஸ்வாபாவிகாய் சமட ஹித கராய் சித்தாலேப்ப மொசவே ஸ்ப்ரே மதுரவன் பலவாஹரண விசேஷஜ்ஞா.
3: ஈஸி நிசா ඇත්තටම ලේසිද?
4: ඊසි නිසා ඇත්තටම ලේසි. සුව පහසු මතු පිටක් සමග කාන්දු නොවන නිදහස අත්විඳින්න. ඊසි සනීප ආරක්ෂක තුවා. දැන් රුපියල් 150යි.
5: හැමකතරම ඇයි මේ වැඩ හිටන දාන්නේ? ෆෝන් එක හිටමුද මට ගන්නට වෙන්නේ. ආ හිට නෙමේ අද. විශ්වාසය වගකීමයි සුභ එකේ තියෙන්නේ. අදම ගන්න ෆෝන් එක.
6: රටකට බන අහන්න කියාදුන් දවස අවසන ඇසෙන සදහම් සුරය
7: නෙත්තෙෆෙම් ධර්ම දක්ෂිනා.
8: මතක හිටිනම පින්කමක් ජීවිතය කරගන්නට පින්වා. ඒ පින්කම ඔබේ චිත්ත ශක්තිය ගොඩාක් වැඩි කරන කාරණාව.
9: මාරයා පරදවන්න පුළුවන් බලවත්ම තැන තමයි වජිරාසන.
10: අම්මා රැක්කා වගේ කවුද රකින්නේ? තාත්තා රැක්කා වගේ කවුද රකින්නේ පුතා?
11: තමන් තමන්ගේ සසර ගැන හිතලා කරන පින්කම් පින්ඔතුනි කරන්න උනන්දු වෙන්න.
6: දිවයිනේ චිර ප්‍රකටම යතිවර සරින් බුදු බණ අහන හෝරාව
7: නෙත්තෙෆෙම්
6: හැම දාම රෑ නවයට රේඩියෝ වළඟ රටම බණ අහන වෙලාව.